0: 7020672710।
1: નંબર પૂરતું એક ફાવટ 7020672710। ઇમેલ સંપર્ક
0: rnuairpanaji@gmail.com
1: rnuairpanaji@gmail.com। અર્જ પાવપાચી નિમાણી તારીખ
0: 1 જૂન 2024।
1: જાગે તાત્પુરત્યા કરારાચેર આસા હે લક્ષાંત ઘેવચે।
0: યાત તુમચે નાતે આકાશવાણી કડેન જોડાત।
1: આકાશવાણી 233 मीटर म्हणजे 1287 किलोहर्ट्झांचेर आकाशवाणी पणजी केंद्राच्या महादय चॅनलावेल्यान आम्ही उलयता। आयकुपेनो आता जाणून घेऊया कार्यावळींची रूपरेषा।